એ ચા બખ્શિશ કરો, એ રીજ બખ્શિશ કરો કે મેં તોડે ગુણા નાલ તોડે નામ નાલ રચિયા રમ રુચી મેરી નામ વિચ લગ જાવે, ક્યોંકિ બડા ઔખા કામ હો રહ્યા, બહુત ઔખા કામ હૈ, નામ જપણા બડા ઔખા કામ હો ગયા, નિત શિકાયત રહીએ હિરદે ચ પ્રવેશ હી નહીં કરતા, ટિકદા હી નહીં, મન ટિકદા હી નહીં નામ વિચ, હાલાંકિ પતા હૈ ઇસ ગલ બારે જાણદા મન સારા કુછ હૈ, મનુખ નું પતા હૈ, ઓર મનુખ નું સમજાઉણ વાસ્તે હર ધર્મ વાલિયાં ને, હર સોજી વાલિયાં ને, હર સમજ વાલે ને ગલ કીતી હૈ, સાહેબ કહેંદે સિમ્રિત વેદ પુરાણ પુકારણ પોથિયાં, કોઈ ભી ધર્મ ગ્રંથ લે લો, કોઈ ભી ઉચી વિચારધારા વાળા ગ્રંથ ચુક લો, સારે હી એ કહેંદે ને જે જીવન વિચ પ્રભુ દા નામ નહીં ના તે બાકી સારીયાં ગલ્લાં હોચીયાં ને, નામ બિના સબ કૂડ ગાલી હોચીયાં, હાં જિના તે સાહેબ દી રહેમત હોઈ, જિના ને પલ્લા ફેલાયા હૈ આપણા, જિના ને ઝોલી અડી હૈ માલક દે દર તે, એ કહે કે મેનું ચા બખ્શો આપણા, વિસર નાહી દાતાર આપણા નામ દ્યો, એ કહે કે જિના ઝોલી અડી હૈ ઉહના દે સાહેબ કહેંદે ને નામ નિધાન અપાર ભગતાં મન વસે, ભગતાં દે મન ચ વસ જાંદા એ અમોલક ખજ઼ાના, નામ દા એ અમોલક ખજ઼ાના ભગતાં દે હિરદે ચ ટિક જાંદા, ઉહના દા ધ્યાન લગ જાંદા, કદી સોચના ચાહીદા ઉહના દા ધ્યાન લગ જાંદા, સાડા ક્યોં નહીં લગદા, સિમરન વિચ ભજન વિચ સાડા મન ક્યોં નહીં લગદા, ઉહ વી મહારાજ ને કારણ દસે, મોહ બાદ હંકાર, જદોં ભી હિરદે ચ નામ ના વસે નામ દા કસૂર નહીં ગિણના, સોચના અંદર લંઘદા ક્યોં નહીં, અંદર ટિકદા ક્યોં નહીં, અંદર કોઈ કસર હોવે, અંદર કુછ એસા હોવેગા જેડા નામ નું અંદર લંઘન નહીં દેંદા, અંદર ટિકન નહીં દેંદા। ધન ગુરુ નાનક પાતશાહ ને એક બડા પ્યારા વચન કહ્યું, સાહેબ કહેંદે ને રસ સોયના, રસ રૂપા કામન રસ પરમલ કી વાસ, રસ ઘોડે રસ સેજા મંદર રસ મીઠા રસ માસ, એતે રસ શરીર કે કહે ઘટ નામ નિવાસ, સોના ખીચી જા રહે સોને નાલ મન લગ ગયા, સોને દી પકડ બન ગઈ, રસ સોયના, સોના પાઉણ દા, સોના વેખણ દા, સોના વખાઉણ દા, કઠા કરન દા સ્વાદ પૈ ગયા, એસે તરહ ચાંદી દી ગલ કીતી, રસ સોયના રસ રૂપા, એક રસ અખાં દા વી પૈ ગયા, રસ સોયના રસ રૂપા કામણ